ત્યાં રાખે જાગ મુસાફિર દેખાવો કાલ કી મોટા રાયા રાખે જો કુછ કરના હે સો કર લે નહીં તો ફિર પિછતાવેગા જો કુછ કરના હે સો કર લે નહીં તો ફિર પિછતા